0: આપણા જો ફસલ કા અવશેષ છે, ફસલ અવશેષ કતા આપણ જળાવા કોઈ ને, ફસલ અવશેષ કો પ્રબંધન કરા, ફસલ કટાઈ કે બાદ માં આપણા ખેત માં આપણ મિટ્ટી પલટ વાળો હળ ચલાવવા, મિટ્ટી પલટ વાળા હળ શું વા ફસલ અવશેષ કતા આપણી જમીન માં દબા દે, હું શું કઈ ઉગો? એક તો આપણા ખેત માં પર્યાપ્ત નમી બની રહેગી, જો પાસા છે વા પાસા કો ખાત બન જાઓગો, આપણો જો ખેત છે ઓ ધીરે ધીરે ઉપજાઉ બન જાઓગો, આપણી મિટ્ટી કા સ્વાસ્થ્ય કો આપણ કતા પૂર્ણ રૂપ સુ ધ્યાન રખણી ચાહી છે. આજકાલ આપણે દેખ રહ્યા છા કે કઈ કિસાન બણભાઈ આપણા ખેત માં આગ લગા રહ્યા છે, આર વો આગ લગાવવા સો આપણા ખેત કા જો મિત્ર કીટ છે વો મિત્ર કીટ ભી જળ જાવ છે, નષ્ટ હો જાવ છે. આપણી જો આપણી ફસલ કી રક્ષા કરવાળું જે જળજ્યા ગો ન રહો મરજ્યા ગો, તો ફેર આપણી ફસલ કી રક્ષા કોણ કરોગો? આપણા ખેત કી જો પ્રતિરોધક ક્ષમતા છે ઓય બનાર રખણ ઉકલે કે ખેત માં કતઈ આગ ન લગાવા. કઈ બાર આપણે દેખા છા કે ખેત માં આગ લગા દે, આપણા ખુદ કા ખેત માં લગાઈ આપણને પડોશી કા ખેત માં ચલગી, પડોશી કા ખેત સુ ગાંવ તાય ચલગી, ઓર કઈ જો છે આપણે કતા બડા બડા નુકસાન ઉઠાણી પડે છે. તો ભાઈ બનાવો ફસલ અવશેષ કો પ્રબંધન કરા, એને સડાવા ગણાવા ઓર એકો ખાદ બનાવવા. ફસલ અવશેષ કતા જળાવવા શું પર્યાવરણ ભી દૂષિત હોય છે, ઓર ફસલ અવશેષ કા ધન સુ નાઇટ્રોજન ઓર ફોસ્ફરસ પોટેશિયમ જેસે આવશ્યક જો પોષક તત્વ છે વો આપણા ખેત માં શું નષ્ટ હો જાવ છે, પદાવાર માં ભી ભાઈ બનાવો કમી આવે છે. તો અસે કામ આપણે ક્યુ કરા? આપણ કતા ફસલ અવશેષ કો પ્રબંધન કરનો છે, જો મોર પ્લાવ છે ઘસીટો છે મૂકી હકાયક કરાણી છે, ઓર ફસલ અવશેષ કતા ધરતીમાં દબાણો છે. ભાઈ બહેનો સરકાર કી કઈ સારી યોજના છે? દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના યા ભારત સરકાર કે ગ્રામીણ વિકાસ મંત્રાલય કી એક પહેલ છે, જે કો ઉદ્દેશ્ય છે જો ગરીબ યુવા છે વાં કતા રોજગાર કા અવસર પ્રદાન કરવો. ઈ યોજના કે તહત 15-35 વર્ષ કી આયુ કા જો ગ્રામીણ યુવા છે, મહિલા છે, કમજોર વર્ગ છે, આદિવાસી વર્ગ છે, દિવ્યાંગ છે, બીપીએલ કાર્ડ ધારક છે, બીમા ઓર ખાદ્ય સુરક્ષા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના કાર્ડ ધારક છે, અંત્યોદય અન્ન યોજના કા લાભાર્થી છે, યા સભા કતા કૌશલ પ્રશિક્ષણ નોકરી કી નિયુક્તિ, નિયુક્તિ કા બાદ સહાયતા, વાંકા કેરિયર માં પ્રગતિ ઓર બહેતર વેતન કા લેકર પ્રોત્સાહન દેવાળી યા એક યોજના છે. જો પાત્ર અભ્યર્થી છે વો કૌશલ પંજી મોબાઈલ એપ્લિકેશન કા માધ્યમ શું આવેદન કર શકે છે ઓર ઈ યોજના કો ફાયદો વો ઉઠા શકે છે. આજ છે શનિવાર કો દન, ઓર આજ કા દન આપણ કઈ ને કઈ ગાંવ માં ચાલા છા, તો આજ જો છે આપણ ચાલંગા ગાંવ કિશનગંજ ઓર જિલ્લા બારામાં, તો ચાલા ગાંવ કિશનગંજ. કોટા મુખ્યાલય સુ લગભગ 100 કિલોમીટર કી દૂરી પર સ્થિત ગાંવ કિશનગંજ. કિશનગંજ ગાંવ બડા રોડ કા બગલ મે બસ્યું ગાંવ છે. દેખવામાં બડો સુંદર દીખ રહ્યો છે, પેડ પોદા યા પર્યાપ્ત દીખ રહ્યા છે, ખેત અભાણું ખાલી છે. ભાઈ બણાવો જાણર ચાલા છા કયા કઈ કઈ તો ફસલાઓ છે, કોણ કોણ યા લોગ રહે છે, ખેતી બાડી કશીક છે, પાણી કા સાધન કઈ છે, એ સારી વાત આજ આપણ કરંગા. ભાઈ બણાવો આજ જો છે આપણ આણ પુગ્યા ગાંવ કિશનગંજ ચાલાચા ઓર કરાચા. રામ રામ. રામ રામ સાહેબ.
1: રામ રામ.
0: કઈ નામ છે આપકો?
1: મેં મનોજ ચૌધરી.
0: અજય ચૌધરી સાહેબ યા કિશનગંજ ગઈ રહેવાળા છો?
1: જી.
0: સબસે પહેલી યે બતાઓ કે જો યો કિશનગંજ ગાંવ છે કતનો પુરાણો હોગો? લગભગ
1: લગભગ 250 સાલ પહેલી એ કિશનગંજ ગાંવ કી સ્થાપના હોઈ. એ ગાંવ કી બસાવટ લગભગ 250 સાલ પુરાણી.
0: અજય 250 સાલ પહેલી બસ્યો થયો ગાંવ છે?
1: જી.
0: તો 250 સાલ પહેલી મતલબ કુન બસાયો, બસાવાળા ખાં શું આયા, ક્યુ બસાયો ગયો?
1: દેખો કિશનગંજ માં કા પરદાદાજી, મતલબ માં કા દાદાજી કા દાદાજી, જ્યાં કો નામ પટેલ કિશનલાલજી છે.
0: અચ્છા.
1: વો મુખ્ય રૂપ સે કામઠા યહાં સે પાસ મે એક ગાંવ છે, પહેલી વહાં નિવાસ કરે છા, ઓર લગભગ 250 સાલ પહેલી કોઈ પ્રોપર સંમત માં રવિવાર કા દિન કિશનગંજ ગાંવ કી નીવ રખી, ઓર વહાં કા હી નામ સે કિશનલાલજી કા નામ સે યે ગાંવ કો નામ કિશનગંજ પડ્યો.
0: બહોત બઢિયા, બહોત બઢિયા. ઓર જગહ સુ આયા તો વહાં કોઈ પર્યાપ્ત સુવિધા કોઈ નથી યા ફિર યહાં આવા કે પછી શું કહે છે કે ભાઈ યહાં વહાં કતા સારી સુવિધા મળ ગઈ?
1: નહીં, શાયદ કોઈ પારિવારિક મતભેદ કી વજહ સે काम ठाने छोड़ और वाना ये नया गांव में आर अपनी बसावट बनाई और नया गांव की स्थापना करी।
0: अब आप मांगते हैं या बताओ को

0: પર્યાપ્ત પાણી ઉદાન કી ખેતી કર સકે છે, પર્યાપ્ત પાણી કોઈ તો ઉન્ન કરણી ચાહે,
1: બિલકુલ બિલકુલ,
0: ક્યુકી ઓ નુકસાન મે જાઓ પાણી ન હોય તો દાન સૂક જાય, એમાં 24 ઘંટા પાણી છાવો છે,
1: અજે મતલબ પાણી કી માત્રા હોની ચાહે, બરાબર,
0: હા દાન કે લીએ
1: આપકો પાસ કાય છે પાણી કે સાથે
0: ટુબેલ છે
1: તો દાન કે બડિયા ફસલ હોય છે, કાય પેદાવાર હો
0: પેદાવાર મે 8 ક્વિન્ટલ તો ખડી આવો ચાલ જાવો
1: 8 ક્વિન્ટલ બીઘા
0: લગભગ કો
1: કુલ મિલાર બાત એ છે કે આપણે દાન કરંગા તો આપણે કતા અહીંયા ફાયદો
0: મળ જાવો છે,
1: મળ જાવો
0: નુકસાન મે જાવો ગાડી
1: ઓર દૂસરી ફસલ કાય કરે
0: ગેહું કલ્યા ફે બાદ
1: ગેહું કરે દાન અર ગેહું કો મેચ મળ રહ્યો છે અહીંયા વો બીજે છે
0: હો જાવો
1: બહુત બઢિયા સાહેબ આપને માં વાત કરી બહુ બહુ ધન્યવાદ રામ રામ સાહેબ
0: રામ રામ
1: એક ઓર કિસાન એ આપણો સાથ છે ત્યાં શું કરા છે રામ રામ રામ રામ સાહેબ
2: રામ રામ સાહેબ
1: કઈ નામ
2: બલરામ
1: માંગતા હે આપ એ બતાવો કે યો કિશનગંજ છે એમાં મુખ્ય રૂપ સુ કઈ કઈ ફસલા હોય છે
2: અબ એમાં તો અધિકતર જ્યાદા દો તેન ફસલા હોય છે ગાઉં છે સરસો છે દાન છે
1: પણ દેખ રહે છે મનમાન તો ખાદ દે રહે છે મનમાન તો આયા ચડક રહે છે
2: ખાદ વાડી માં તો કમના પગા 15 કિલો બીગા કો ઓર જ્યાં 30 કિલો બીગા 35 કિલો બીગા ઉપર આવે
1: તો આયા તો આયા ચડકતા હો
2: હા તો આયા હોય બરસાત કેમ તો આવે છે ચડકાય અબ સરદી કેમ તો કાય છે જે
1: સાફ
2: સુથરા કર ભરેગા તો કીડા લાગ
1: થોડા નીમ કા પત્તા ડાલ ફેર ગહું ડાલો છો ફેર નીમ કા પત્તા ડાલ ફેર ગહું
2: તરીકા ઉપર રહ્યા ફેર ગહું ડાલ દે ફેર પત્તા ડાલ દે ફેર ગહું ડાલ દે ફેર પત્તા ડાલ દે
1: તો પત્તા ગીલા રહે છે સુકા રહે છે
2: ગીલા ડાલ
1: ગીલા ડાલો જેસે બરખા પડી બરસાત કી નમી આપકી ખોટી થાય ગઈ ઓર યે બરખા કી નમી કી વજહ કીડો લાગે છે
2: નમી સી લાગે
1: હે ને તો ફેર કઈ આપને બઢિયા પેક કર રખ્યો હોગો
2: હા બઢિયા પેક કર રખે
1: અગર માન લ્યો આપણો માં નીમ કા પત્તા મળ દે નીમ કા પત્તા મળ્યા કે બાદ બરસાત માં અગર ખોટી ખોલ અર દેખ લી તો કીડો લાગે વો ના લાગે
2: ના લાગે
1: ક્યો ના લાગે
2: માં તો ખાડર ભી ખાતા રહા જાઉં મસે
1: આજે ઉમસ ખાડર
2: ઉમસે ખાડર ભી ખાતા રહા તો સબસે બઢિયા માં કે લે
1: કુલ મિલાર આપણી જો પ્રાકૃતિક સંસાધન છે આપણા જો ઓર્ગેનિક તરીકા છે ઉહા કી તરફ આપણ આ રહ્યા છે તો ફિર ખાદ માર દુનિયા દોયા માં ભી આપણ અગર ઉઠી આવું તો આપણે ફાયદો મળે ગો ના મળે
2: ના મળે ગો ને
1: તો આપણી જો દોયા ચડક રહે નિરંતર ખાદ દે રહ્યા છે ડીએપી યુરિયા રી દોયા તો ત્યાં શું નિજાત પાણી છે જે ન પાણી છે
2: ભાઈ દેખો ખાદ માં તો મારી વાત સુણો જશે યુરિયા ખાદ છે આપણે યદી યે જમીન એસી હોગી યુરિયા ખાદ બના તો પોતો ચાલે તો પાણી પીલા દો
1: બિલકુલ
2: અગર ઉમેદી તારે ખાદ ન ફાંક્યો તો પાણી ભી કામ ન કરે પરજેન્ટ ટાઈમ પર યા ચાલ બ્લેન્ડ એ ભી તો કમ દે દો પણ યુરિયા તો છાવે
1: જ દે પણ જશે ધીરા ધીરા અગર ઓર્ગેનિક તરીકા સુ ખેતી કર જમવા કી તરફ આવ તો દેખો શરૂ માં તો આપણી ઉપજ કમ મળેગી લેકિન અચ્છી મળેગી આજ આપણે દેખ રહ્યા છે કે જો ઓર્ગેનિક તરીકા સુ ખેતી કર રહ્યા છે જો કાન કાઈ સબ્જી ભી કર રહ્યો છે કે સબ્જી ઘર બટે આર લે જા રહે છે કાય કારણ છે ક્યો લે જા રહે છે
2: અબ વો કારણ એક તો શુદ્ધ છે
1: હા
2: દૂસરી બાત હું કે ટાઈમ ભી થોડો એવો મળ રહ્યો છે સબ્જી સ્વાદિક લાગ રહી છે વા દૂસરી મતલબ કા દેશી ડાલ રહ્યો છે વો જે ઉસરીકા તો સબ્જી સ્વાદ લાગ રહી છે હોગી
1: તો માં તો આપસુ એ કહા છે કે ભલે જો બડા ખે જમવા માં ના લેકિન ખુદ કો ખાણ અપના સ્વાસ્થ્ય કે લેખ ભલે દો બીગાય કરા તીન બીગાય કરા લેકિન આપણે ઓર્ગેનિક કી તરફ
2: કર સકા જાનો વો કરને રિયા કર સકા જાવો થા કરે
1: છે ઈ સાલ આપ કરેગા ના કરે
2: કર લેગા કાન કરે
1: ધીરા ધીરા એક જણો કર્યો દો જણો કર્યો 10 જણા કરે જદી આપણ આગ પડ પાઉ આપ કાઈ કરે
2: જાગા તો ઓને પાઉ બીગા દો બીગા માં આપણ રેવડી કો ખાય તો વગેરે ડાલ ઓર ઓ માં આપણ કર સકા છે
1: આજે આપ કાઈ કરેગા ખેતી માં
2: સોયાબીન